0: Your summer station. This is Diverse.
1: Get ready for the ultimate soundtrack to your summer. On Saturday, June 27th, the legendary Summer Soul Sessions Garden Party returns to Venue 360. We kick off at 8 p.m. with the heavy-hitting sounds of DJ Mick Foster, plus a very special guest from My Soul Radio, the one and only John Jules. It's 6 hours of pure soul, rare grooves, and floor fillers until 2 a.m. Don't miss the vibe of the season. Tickets are available right now at crownalldare.com. Let the warm summer nights be soulful. We'll see you on the dance floor.
2: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
3: Ambajina Ashish અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM, ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8 થી 10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. 102.8 FM ઉપર લુટન ડન્સ્ટેબલ હોટ એન્ડ રિજિસ લેટન બઝર ડેલ્સ બરી મિલ્ટન કિંગ્સ હોલો ડાઈવ મિલ્ટન કિંગ્સથી ન્યુપોર્ટ પેગ્નલ, ન્યુપોર્ટ પેગ્નલથી આ બાજુ પાછા આવીએ કે ઉપર જાય વધારે આગળ તો નોર્થમ્પ્ટનના ટોચમાં, અને ત્યાર પછી બેડફોર્ડ બાજુ, અને બેડફોર્ડથી સીધા વેલિંગ્ટન સિટી, સ્ટીવનેજ, હિચિન, લેચવર્થ અને અનેક નાના મોટા ગામડામાં કે પછી શહેરમાં હોય તો ખાસ કરીને લુટન આજુબાજુના વિસ્તારમાં અને લુટનમાં હો તો ડેબ રેડિયો પર પણ આપ સાંભળી શકો છો, અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તો આપનું સ્વાગત છે. આવી જ રીતે www.diversefm.com ઉપર કેવી રીતે ઇન્ટરનેટ દ્વારા તમે સાંભળો બીજાને સંભળાવો. વોટ્સએપ નંબર છે સ્ટુડિયોનો 07568686863. હલો પોર્ચુગલ, હલો યુરોપ, હલો પોલેન્ડ, કેમ છો બધા? મજામાં ને? હેમ કેમ છો ને? હા, તાજા મજા તૈયાર થઈને બેસી ગયા છો. સંદેશા પણ આવા માંડ્યા છે. ધન્યવાદ. પહેલેથી તમને કહી રાખું ને કે બધા અહીંયા લાઈન ચાલુ છે અહીંયા રેડિયાની, હે ને? ચિંતા ના કરતા. અચ્છા, બરાબર. અને આવી જ રીતે આપની ફરમાઇશ પણ બધી આવવા માંડી છે. પણ શ્રોતા મિત્રો, અટપટું ઓખાણું જે છે, આજે મારે જવાબ તો આપી જ દેવો પડશે તમને. જો અંગ્રેજીમાં શું કહેવાય એ નથી ખબર કોઈને, હે? અંગ્રેજીમાં કીધું પણ ગુજરાતીમાં શું કહેવાય એ ના કહેવાય. બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે. એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પળ હોય છે? એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં વાળના બે પળ હોય છે? જો કોઈને ખબર હોય તો જણાવજો મને. 7:30 વાગે લગભગ કોશિશ કરશું કે બધા સંસ્થા સમાચાર કે જે પણ માહિતી મળેલી હોય તો એ પણ આપણે જણાવી દેશું. અને આવી જ રીતે સંદેશામાં પણ તમે ક્યાં પાછળ પડવાના છો ને? વોટ્સઅપમાં તો બધા આપણે એમ કહીએ ને કે આમ આહા કલાકારો થઈ ગયા છે. 07568686863 તમે સાંભળો અને બીજાને સંભળાવો. આ છે ગીતમાલા ડાયવર્સ એફએમ ઉપર 102.8 યા તો www.diversefm.com ઉપર.

श्रोता मित्रों, आप सम रिया चो गुजराते कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। अति सुंदर वातावरण थई रह्यु छे, चारे कोर अने एम के तड़का तड़का उनाड़ो उनाड़ो उनाड़ो आवी गयो छे। अमुक जगह उनाड़ो अने अमुक जगह शियाळो पण होय छे, अने चोमासु तो वात जवा दियो, धमधोकार बधे देशमां वरसाद पड़े छे एवा समाचार मळता होय छे, तमने पण मळता ज हशे। अने एवी ज रीते आपने एम लागे के अत्यारे जावू के ना जावू के जावू के ना जावू, है ने, पण मन तो त्यां ज होय ने। आप पोते भले पछी गमे त्यां दुनियाना खूणामां होय, તમે એવા એવા કોઈ એવી કોઈ વ્યક્તિને મળ્યા છો કે આમ જીવનની અંદર, હકીકતની વાત કરું છું, કે આમ રહેતા હોય અહીંયા પણ એનું મગજ તમે જ્યારે પણ વાત કરો ને તે એ ખોવાયેલા હોય આખી દુનિયામાં, ક્યાં દેશમાં, હા ખરેખર આમ વિચિત્ર ના લાગે, પણ તેમને પણ હું સલામ કરું છું। એનું કારણ શું છે, એમને ધન્યવાદ, કારણ કે એક દિલ જ્યાં બેસી ગયું હોય એટલે પછી આગા પાછા થવાનું મન ના થાય। શ્રોતા મિત્રો, અટપટ વખાણો, આજે ત્રીજું ચોથું અઠવાડિયું થઈ જશે, શું કરો છો? બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પળ હોય છે? આ સાવ સહેલું હશે, હા એ અંગ્રેજીમાં બે જણાએ જવાબ આપી દીધો હતો, પણ મને ગુજરાતીમાં જોઈએ છે, ગુજરાતીમાં, ગુજરાતીમાં, અને એવું લાગે ઓહો બધે ક્યાં હાથ, આ ચારે કોર બધે સ્ટુડિયોમાં હોય એટલે બધે જરાક ધ્યાન રાખવું પડે હે ને। શ્રોતા મિત્રો, હું તમને ત્યાં સુધી એક બીજું અટપટું ઓખાણું આપી દઉં કે ચાલો મને જણાવો તમે કે હા ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, આ છે બીજું સાઈડમાં અટપટું ઓખાણું, તમને શું લાગે છે? 0756868683। પપ્પુભાઈ, મને આશા છે કે આ તમને આપનું ભજનની ફરમાઈશ ખૂબ જ ગમી હશે, અને એ તે પહેલાં પણ હરિભરવાનનું ગીત સાંભળેલું, ભજન સાંભળેલું, ઓમ પરમાત્મા ખરેખર એકદમ ફેમસ થઈ ગયું હતું। શ્રોતા મિત્રો, મારી પાસે એક એવું નવું ગીત આવ્યું, ગીત આવેલું છે, તમે સાંભળો, સાંભળશો હમણાં નહીં, થોડીક વાર પછી, ત્યાં સુધી સાંભળે રાધાજીને।

0: Toad, your best friend for design, print and web.
1: Hands up in the air, put your hands up. Air.
2: Diverse.
3: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે જુદી જુદી રીતે બધાને એમ પીડા થતી હોય કે પીડાની લાઈન ઉપર હોય, કે ઘણી વખત એમ ડાયાબિટીસની પણ વાત કરીએ, અને એક એવું એક જે છે, જે ઘણી વખત એમ આપણને લાગે કે આ એક સંતાયેલું એક જાતનું કોઈને એમ ના કહેવાય કે ડાયાબિટીસ છે, ઓ એમને તો ડાયાબિટીસ છે, આમ વાત એવી રીતે કરે કે જાણે કે કોઈ ભયંકર, હા બધી કોઈ પણ બીમારી ભયંકર જ હોય છે. ઉધરસ આવે તો એ કાઠિયાવાડી ભાષામાં કહે ને, ભયંકર ઉધરસ આવે છે. અચ્છા અચ્છા, તો એ તેના માટે પણ બધી જે તપાસ ચાલતી હોય અને બધી દવાઓ ચાલતી હોય, અને ખાસ કરીને આપણે સાઉથ એશિયન વિમેનની વાત કરીએ તો ત્યાં એક ખાસ સંદેશો આવેલો છે, અને આ સંદેશો જે એક લીડ રિસર્ચર છે મીરા સોનાગ્રા, તેના તરફથી એક સંદેશો આવેલો છે કે સાઉથ એશિયન વિમેન, જ્યારે કે ઇન્ડિયન, પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકા બેકગ્રાઉન્ડના હોય, 25-65 વર્ષની ઉંમર, અને ખાસ કરીને શ્રોતા મિત્રો, તમે કે તમે તમારા સંબંધી સગા સંબંધી કોઈ પણ નોર્થ ઇસ્ટ લંડનમાં જે રહેતા હોય, ખાસ કરીને નોર્થ ઇસ્ટ લંડન વિસ્તારમાં, તો અને તમને એમ લાગે કે તમને ટાઈપ 2 ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીકનો જો કંઈક રોગ થવાની સંભાવના છે કે થઈ ગયો છે કે શું, તો તેના માટે એક ખાનગી માહિતી માટે વાતચીત કરવાની એક જાતની તમને એમ પ્રેરણા આપશે, અને એક જાતનું તમને એક માર્ગદર્શન મળશે. એનું કારણ શું છે કે આ બધી તપાસ કરે અને સર્વે કરે ને બધું કરે, તો ત્યારથી તમને ખૂબ જ આમ શાંતિથી ને એ શાંતિથી તમે તમને પણ રાહત થાય. અને આવા જ કામ જો એ કરતા હોય આપણા જ ભાઈઓ બહેનો, તો એને સાથ અને સહકાર પૂરો આપવો જોઈએ. અથવા તો જો તમારે રૂબરૂ મળવું હોય તો રૂબરૂ, નહીં તો પછી એમ પણ કહે છે કે ઝૂમ કોલ ઉપર કે વિડીયો કોલ ઉપર પણ આપ વાત કરી શકો છો તેમની જોડે. સો આ છે અત્યારે જો વધારે તમારે ડાયાબિટીસ બારામાં, ઉંમર સાઉથ એશિયન વિમેન, ઇન્ડિયન, પાકિસ્તાની, બાંગ્લાદેશી કે શ્રીલંકાના હોય કે કોઈ પણ સાઉથ એશિયનના હોય, અને ખાસ કરીને જો 25-65 વર્ષના હોય તો તેને નોર્થ ઇસ્ટ લંડન ટાઈપ 2 ડાયાબિટીસ પ્રી ડાયાબિટીક હોય તો તેમને જણાવી શકો છો. કોન્ફિડેન્શિયલ હશે અને એકદમ ખાનગી વાત તમારી જોડે 45-60 મિનિટ સુધી થશે. વધુ વિગત માટે આપ, અને આ રિસર્ચ છે UCLમાં જે લીડ રિસર્ચર છે, UCL અચ્છા લંડનમાં છે બરાબર, તો મીરા સોનાગ્રા, તેમનો સંપર્ક કરવો હોય તો rmjwmds@ucl.ac.uk, યા તો ફોન કરવો હોય તો 07503941721. આવી રીતે આ માહિતી આપ મેળવી શકો છો. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवारे अपनी समझ रजूआत कराने पूरी कोशिश करे छे। रातना आज थी 10 कलाके घणी वक्त जुदा जुदा संस्थाना बधाए जुदा जुदा कार्यक्रमों चालता होय, अमने चोक्कस मोकलो, पण संस्थाना पण थोड़ीक संस्थावाळा पोते जो अमने अमारो संपर्क करे तो अमने कोई पण जातनो फरक नथी पड़तो। एनुं कारण छे के अहींया आ रेडियो संस्था माथे छे। तमारो संदेशो मळेलो छे यशभाई, मने खबर छे, पण મેં તમને પ્રાઇવેટલી મેસેજ કર્યો છે એના કારણો અમને કોઈ મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો ગમે ત્યારે એનાઉન્સ કરી શકું છું બધું। આપ સાંભળ્યા છો ગીતમાળા। અચ્છા શ્રોતા મિત્રો, અટપટો વખાણોનો હું તમને જવાબ આપું। સૌથી પહેલાં તો એક મેં એક જે બધા પ્રાણીના શરીરને વાળનું એક પળ હોય છે, પણ એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? અચ્છા, અંગ્રેજીમાં તો એને સ્લોથ કહેવાય, બરાબર મને બે ત્રણ જણાના સાચા જવાબ આવી ગયા, પણ ગુજરાતીમાં શું કહેવાય એ મને જાણવું છે। અને વોટ્સઅપ કરો ને, શું કહો છો? 0756868686863। અને બીજું પણ એક અટપટો ઓખાણું કહી દીધું કે ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, આ છે બીજું અટપટો ઓખાણું આજનું નવું। શ્રોતા મિત્રો, ઘણી વખત ગીતો અમુક ટાઈમે જે લખેલા હોય છે, શબ્દો લખેલા હોય છે, અને જે કવિએ અને ખાસ કરીને પ્રભાત કુમાર ન્યાયે જે કવિ છે તેમને જે લખેલું છે તે અદ્ભુત અદ્ભુત અદ્ભુત હશે, અને જેને ગાયું છે એ તો એકદમ ખબર નહીં, હજી હું પોતે પણ કોણ ગાયિકા છે તેનું પણ સંશોધન કરી રહ્યું છે। આ છે એક એવું નવું ગીત મને મળેલું છે, ગામ ખોવાઈ જાય છે, તો સુખ શાંતિથી આપણે તે પણ સાંભળીએ। એકદમ શાંતિથી સાંભળજો અને તમને ગામડાનો મતલબ શું છે એ ખબર પડશે।

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. ગામ ખોવાતું જાય છે, અદ્ભુત રચના જે રીતે કરેલી છે, આમાં આપણને પણ એમ લાગે. આમ નાનકડું છે, 2.5 મિનિટનું છે ગીત, પણ આમ તમે જુઓ તો આખા ઘરનું જે રીતે, ગામનું અને ઘરનું જે રીતે વર્ણન કરેલું છે, બારી બાયણા, અને આપણને એમ લાગે કે આપણે પોતે ત્યાં પહોંચી ગયા હે ને. અતિ સુંદર. મને આશા છે કે તમને બધાને ગમ્યું હશે, અને ગમ્યું હોય તો ચોક્કસ અમને જણાવજો. 0756866863 આ છે વોટ્સઅપ નંબર. અચ્છા, આજનો જવાબ છે, હા કયું હે, એકનો સૌથી પહેલા તો જે મેં તમને કીધું તું પહેલા અટપટ ઓખાણાનો જવાબ હતો, બે છે. એક તો 2 અઠવાડિયાથી ચાલી રહ્યું છે, બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે. એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં 2 પળ હોય છે? એનો અંગ્રેજીમાં જવાબ સ્લોથ છે, પણ ગુજરાતીમાં શું કહેવાય એ મને લાગે છે આજે મારે કહી જ દેવું પડશે. અને બીજું આજે નવું અટપટ ઓખાણું આ પ્રમાણે છે, હે, ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી. અને એનો 2 જવાબ આવી ગયા છે. એક આવ્યો છે સમય, અચ્છા, અને એ પણ ખોટો છે. અને બીજો આવ્યો છે સ્લગ, ગોકળ ગાય, ના એ ખોટો છે. અરે રે રે રે, સાવ સહેલો છે. આપ સાંભળ્યા છો ગીતમાળા. આપની કોઈ ફરમાઈશ હોય તો ચોક્કસ અમને જણાવો. 0756866863 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

હારે ભાવતા ભજન યાને મીઠા પકવાન તારી નિંદુરુ ખોવાણી ઢોલિયામાં જડશે એવા હેતને હર કે તારા મનને બીજાવું તને બીજા વરસાદ કાંઠ કોરા પડશે અને હૈયામાં પૂરીને માથે પ્રેમ કેરું તાળું મારી જવા નહીં દઉં બે ઘડી કે પળ વાત આખા જગને ભલે ને માફી આવે લખી આપું.

0: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.
1: પાધાનીસા એપ કે સાથ AI પાવર્ડ પર્સનલ

श्रोता मित्रों, आप सुन रहे हैं चौ गुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। समय આવી ગયો છે, મને લાગે છે અટપટા ઓખાણા કોઈનો જવાબ ને નહીં ખબર હોય, પણ હું તમને કહી દઉં, બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? હા, અંગ્રેજીમાં સ્લોથ કહેવાય, બરાબર છે, પણ ગુજરાતીમાં શું કહેવાય? હે, ખબર છે? ના, કોઈને નથી ખબર, બધે બરાબર નો, હા, ચેટ જીપીટીને પૂછો, આંટીને પૂછો, એલેક્સાને પૂછો, જેને એને કહેવાય ઉદ બિલાદ, બરાબર, ખબર પડી ગઈ? હા, તો શ્રોતા મિત્રો, આજનું નવું પણ અટપટ ઓખાણું છે, તેનો પણ જવાબ આપો મને, હે, તેનો જવાબ શું છે? અચ્છા, ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, અરે વાહ, સાવ સહેલું છે, હા, જેને મોકલેલું છે ને એને એને એને સંદેશો મને નહીં આપવાનો, બરાબર ને? 07568686863 જગજીતજીને સાંભળ્યા, સાંભળીએ જવાનીની મોસમ.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. અટપટ ઓખાણાના બે જવાબ આવ્યા છે. ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી. ઘડિયાળ? ના ના ના ના ના, ખોટો ખોટો જવાબ છે, ઘડિયાળ નથી. બરાબર ને?

બોલવાનું મન હતું, બોલવાનું મન હતું, પણ હાય રે વર્ષો સુધી ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું. રૂબરૂમાં એમને એક વાત ન કહી એટલે મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડ્યું. મિત્રો, આવી સુંદર રચનાઓના સર્જક જનાબ સૈફ પાલનપુરીની એક સુંદર નઝમ જે એમણે ખાનગી પત્રના નામથી લખી છે, હવે આપની સમક્ષ રજૂ કરું છું.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. તમે સાંભળો અને બીજાને સંભળાવો 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ખરેખર જે અમુક જે ગીતના જે શબ્દો લખેલા હોય છે ને, અદ્ભુત લખેલા હોય છે.

श्रोता मित्रों, आप समरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर एक अगत्यना समाचार आया वेला छे के लुटन मंदिर में जे AGM हती आ रविवारे 21 तारीखे 11 વાગે સવારના તે હાલમાં મુલતવમાં રાખી છે, પોસ્ટપોન કરવામાં આવેલી છે અને વધુ માહિતી થોડાક દિવસ પછી આપણને ખબર પડશે. ધી AGM એન્યુઅલ જનરલ મીટિંગ હેઝ બીન કેન્સલ પોસ્ટપોન્ડ ફ્રોમ ધી શ્રી સનાતન સેવા હિન્દુ મંદિર વિચ વોઝ સપોઝ ટુ બી એન 21st of June એટ 11 AM. સો દેટ્સ ધ મેસેજ હમણાં જ સંદેશો આવેલો છે થોડીક વાર પહેલાં, એટલે હું આપને જણાવી દઉં છું તો મિત્રો, એટલે ત્યાં કોઈ પહોંચી ના જાય પણ મંદિર ખુલ્લું હશે.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાં. હેલારોમાંથી હતું આ અતિ સુંદર, અતિ સુંદર આ જે ફિલ્મ બનાવેલી હતી. ખરેખર ગામડાનો બધું જે વ્યવહાર ને બધું, ગીતો બહુ જ સરસ હતા.
1: ફિલ્મોમાં હીરો હિરોઈન પર પડે અને પછી હીરો હિરોઈન ના પ્રેમમાં પડે એ તો